આકે સનમાં એ ગીત કવિર સિંહ સિનેમાનું. ગીત રચના ઇરશદ કામિલ, સંગીત નિર્દેશના સચિત પરંપરા, કંઠદાન કરજન અરિજિત સિંહ.